નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે ગુરુવાર તારીખ 18 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 14 છે. રેડિયો ક્લોકમાં 5:58:57 થઈ ગઈ છે. આજની પ્રાતકાલીન સભામાં હું આપની રેડિયો દોસ્ત વિશાખા આપ સૌનું સ્વાગત કરું છું. આજના મંગલમય દિવસની શરૂઆત કરીએ સુવિચાર સાથે. આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.

0: વિકો વજ્રદંતી
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરિસમાં પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: आज प्रधानमंत्री द्विपक्षीय व्यापार और नवाचार साझेदारी को और मजबूत करने के उद्देश्य से वह फ्रांस और यूरोप के शीर्ष व्यापारिक नेताओं के साथ एक विशेष गोलमेज बैठक की अध्यक्षता करेंगे, जिसका मुख्य फोकस भारत के बढ़ते औद्योगिक और तकनीकी क्षेत्रों में रणनीतिक निवेश को बढ़ावा देना है. इस दौरे का मुख्य आकर्षण विवाटेक सम्मेलन है. प्रधानमंत्री मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ इस शिखर सम्मेलन में कई उच्च स्तरीय सत्रों में भाग लेंगे. इसके बाद वह एक बहुप्रतीक्षित मुख्य भाषण देंगे, जिसमें भारत के तेजी से बढ़ते वैश्विक डिजिटल कदमों को रेखांकित किया जाएगा. प्रधानमंत्री एक शानदार सांस्कृतिक कार्यक्रम में शामिल होंगे. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના સલામત, સમાવેશી અને માનવ કેન્દ્રિત વિકાસ માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે AIની સાચી સફળતા મશીનોની ક્ષમતાઓમાં નહીં, પરંતુ સામાન્ય લોકોના સશક્તિકરણમાં રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે AI શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ બાળકોને ખોટી માહિતી, ડીપ ફેક અને સાયબર જોખમોથી બચાવવા માટે અસરકારક સુરક્ષા પગલાં આવશ્યક છે. તેમણે ભાર મૂક્યો હતો કે AI ટેકનોલોજીની એક્સેસ બધા દેશો માટે સમાન અને સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે ડીપફેક, સાયબર છેતરપિંડી અને ખોટી માહિતીનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ દરમિયાન નેતાઓએ સંતુલિત આર્થિક વૃદ્ધિ, મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલા અને બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ સંબંધિત 3 મહત્વપૂર્ણ ઘોષણાઓ અપનાવી. બાળકો માટે સલામત ડિજિટલ વાતાવરણ અંગેની ઘોષણાને ભારત સહિત ઘણા દેશોએ ટેકો આપ્યો હતો. તે ઓનલાઈન સલામતી વધારવા અને ડીપફેક અને બાળ શોષણ જેવા પડકારોનો સામનો કરવા પર ભાર મૂકે છે. લિથિયમ, નિકલ અને દુર્લભ ખનિજોની સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે G7 ક્રિટિકલ મિનરલ્સ એલાયન્સની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. નેતાઓએ AI અને ક્વોન્ટમ ટેકનોલોજી સાથે સંકળાયેલા પડકારો અને તકો માટે વૈશ્વિક તૈયારી વધારવા માટે પણ હાકલ કરી હતી. ભારત અને બ્રિટને જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આ વર્ષે 15 જુલાઈથી અમલમાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી હતી કે સામાજિક સુરક્ષા કરાર, જેને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC તરીકે ઓળખવામાં આવે છે, તે જ આ દિવસે અમલમાં આવશે. મંત્રાલયે પણ જણાવ્યું કે DCC હેઠળ મુક્તિનો સમયગાળો 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે, જે ભારતના કામચલાઉ કામદારો માટે એક મોટો ફાયદો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સેટા અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના એક સાથે અમલીકરણથી ભારતના નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે, કારણ કે ભારતે 99% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી મુક્ત પ્રવેશ મળશે. આનાથી કાપડ, ચામડું, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ ફૂડ ક્ષેત્રોને ફાયદો થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે જશે. તેઓ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવાના કાર્યક્રમમાં ભાગ લેશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઓડિશામાં AIIMS ભુવનેશ્વર દ્વારા આયોજિત એક તબીબી શિબિરનું ઉદઘાટન કરશે. શનિવારે રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પહારપુરમાં એક શાળા અને કૌશલ્ય કેન્દ્ર સહિત વિવિધ સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ લાભાર્થીઓ અને બાળકો સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ રાયરંગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. 21 જૂને રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઝારખંડમાં આજે રાજ્યસભાની 2 બેઠકો માટે મતદાન થશે. ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા અને અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડ વિધાનસભામાં મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી સાંજે 5 વાગે શરૂ થશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાના તમામ 81 ધારાસભ્યો મતદાન કરશે. મિઝોરમની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થશે, જેમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટના કે લલતુંગ આંકીમા અને મિઝો નેશનલ ફ્રન્ટના જોથાન સંગી હમાર વચ્ચે સીધો મુકાબલો છે, તો ભાજપ અને કોંગ્રેસે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે ચૂંટણીના પરિણામ જાહેર થાય તેવી અપેક્ષા છે. છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ સિદ્ધાંતોથી પ્રેરિત ભારતમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલો હાથ ધરી છે. નક્સલવાદને નાબૂદ કરવા અને અસરગ્રસ્ત પ્રદેશોમાં વિકાસશીલ પ્રવૃત્તિ માટે સરકારે લીધેલા પગલાં અંગે સાંભળીએ એક અહેવાલ.
2: अभियान नक्सलियों की फंडिंग पर रोक और प्रभावित इलाकों में तेज विकास कार्यों की संयुक्त रणनीति के चलते देश को नक्सलवाद और माओवादी आतंक से मुक्त करने में सफलता मिली है. पिछले कुछ वर्षों में कई बड़े सुरक्षा अभियानों ने माओवादी नेटवर्क को कमजोर करने में महत्वपूर्ण भूमिका निभाई. सुरक्षा अभियानों के साथ साथ नक्सल प्रभावित क्षेत्रों में विकास कार्यों को भी तेजी से आगे बढ़ाया गया. विशेष अवसंरचना योजना के तहत स्पेशल फोर्स, राज्य खुफिया शाखाओं और जिला पुलिस को मजबूत बनाने के लिए 1761 करोड़ रुपए की परियोजनाओं को मंजूरी दी गई. प्रभावित क्षेत्रों में 596 सुदृढ़ पुलिस थानों का निर्माण भी किया गया. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: ઝારખંડમાં નક્સલ નાબૂદી અભિયાનને મોટી સફળતા મળી છે. 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા માઓવાદી પુષ્પા મહતોએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પુષ્પા મહતો 21 વર્ષથી નક્સલ પ્રવૃત્તિઓમાં સક્રિય હતી. પુષ્પા પર હત્યા, ખંડણી અને રાજદ્રોહ સહિતના અનેક ગંભીર કેસ નોંધાયેલા હતા. મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગ્લી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવી. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંદાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી શ્રી ચાનીએ 4

0: વિકેટ ઝડપી, જ્યારે શેફાલી વર્માએ 3 અને નંદિની શર્માએ 2 વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ભારતે લખનૌમાં બીજી વનડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 402 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 154 અને ઈશાન કિશને 125 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોએ G7 બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશની હેડલાઇન છે, મોદીની ટ્રમ્પને સાફ વાત, ભારતીય નાવિકોની સુરક્ષા ખૂબ જ જરૂરી. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પ મોદી પર ઓળઘોળ, પણ ભારતને પાંચ્યું નહીં. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, હોર્મુઝ કા ખુલ્લા રહેના જરૂરી, મોદી ભારત પર હમલા તો હમ સાથ ટ્રમ્પ. સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનનો લાંબો બ્રેક, શિવસેના ઉદ્ધવ જૂથમાં ભંગાણના સંકેત અને માનવ મસ્તિષ્કનો સૌથી વિસ્તૃત હાઈ રિઝોલ્યુશન 3D નકશો તૈયાર સહિતના સમાચાર વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં વિવાટેક સમિટમાં હાજરી આપશે, ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. G7 સમિટમાં પ્રધાનમંત્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જોખમોથી બાળકોને સલામત રાખવા પર ભાર મૂક્યો. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આગામી 15 જુલાઈથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાના 5 દિવસના પ્રવાસે. ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની ચૂંટણી. અને મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ચીન કા હાંઝોઉ શહેર જાનતે હૈ આપ? વહીં પર હમને રચા થા ઇતિહાસ, જબ 2022 કે એશિયન ગેમ્સ મેં હમને 107 મેડલ્સ જીતે થે, ક્યુંકિ પીછે થી હમારે 1045 ખેલો ઇન્ડિયા સેન્ટર્સ કી ટ્રેનિંગ, કન્ડિશનિંગ કોચિસ, ડાયટિશિયન્સ ઓર ફિઝિયોસ કી પૂરી ફોજ. તભી તો પેરાલિમ્પિક મેં ભી હમને રિકોર્ડ 29 પદક જીતે, ઓર હોકી, બેડમિન્ટન, એથલેટિક્સ, વુમન ક્રિકેટ, બોક્સિંગ, ચેસ, સભી મેદાનો મેં તિરંગા ફહેરાયા.
2: એક ખેલાડી દુનિયા કે કિસી કોને મેં હાથ મેં તિરંગા લેકર કે દોડતા હૈ, સારે હિન્દુસ્તાન મેં ઉર્જા ભર દેતા હૈ, સારે હિન્દુસ્તાન મેં ચેતના ભર દેતા.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જનકલ્યાણ કે.
3: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM.
5: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. મિત્રો, જાણી લઈએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.

સવારે 9:30 અને રાતે 9:30 કે આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે સંગીતકાર દાનસિંહ પર. સવારે 10 વાગે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, પ્રસ્તુતિ કલ્પેશ કંસારા. 11 વાગે સાંભળશો કાર્યક્રમ સુરતી સિઝલર.

બપોરે 12:05 પર યાદો કી મહેફિલ, 1 વાગે સુરીલા સફર, 2 વાગે સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી અને 2:35 પર સદાબહાર નગમે.

બપોરે 3 વાગે સખી સહેલી, 4 વાગે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, 4:10 પર સાંભળશો હેલો ફરમાઈશ અને સાંજે 5 વાગે છાયા ગીતનું પુનઃ પ્રસારણ.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: હવે સાંભળશો આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની બીજી મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. રાજ્ય મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં લોકલ ફોર વોકલ અભિયાનને વધુ મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
4: પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીશ્રીઓને કેટલાક સૂચિતાર્થ કર્યા છે, ખાસ કરીને લોકલ ફોર વોકલ અને પાણી બચાવ આવી અનેક બાબતોને લઈને સૂચિત કર્યા છે. તેને રાજ્યએ મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણયો કર્યા છે, અધિકારીઓને સૂચના આપી છે. વોકલ ફોર લોકલ ઉપર વધારે ધ્યાન આપીને આત્મનિર્ભર ભારત તરફ ગુજરાત કેવી રીતે આગળ વધે અને પાણીનો બચાવ એ આપણા જીવનનો ભાગ કેવી રીતે બને, જેમ સ્વચ્છતા એ જીવનનો ભાગ બને એ રીતે જાગૃતિના કામો પણ કરવા માટેની સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
3: કેબિનેટની બેઠકમાં ઔદ્યોગિક નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવાયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નવી ઔદ્યોગિક નીતિ સાથે રાજ્યભરમાં રોડ શો યોજવા માટે મુખ્યમંત્રીએ તંત્રને સૂચના આપી છે.
4: વાયબ્રન્ટ સમિટ આવવાનું છે ત્યારે ખાસ રોડ શો ભારતભરમાં થતા હોય, ઉદ્યોગોને આકર્ષવા માટે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને સાથમાં લઈને આ રોડ શો એ વધારે પ્રભાવી થાય એના માટેની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી છે. અને મુખ્યમંત્રીશ્રી વતી તમામ વેપારીઓને આ પોલિસીનો લાભ લેવા માટે હું સરકાર વતી વિનંતી કરું છું. અને ક્યાંય પણ અડચણ કે મુશ્કેલી પડે તો અમારા ઉદ્યોગ વિભાગના અથવા તો અમારા કોઈ પણ મંત્રીશ્રીઓનો સંપર્ક કરીને મુખ્યમંત્રી સ્વયં પણ એમના માટે સમય આપવા માટે તૈયાર છે.
3: કેબિનેટ બેઠકમાં ચોમાસા દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે. તો દરેક જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જ્યારે રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ હુડકો વચ્ચે વ્યૂહાત્મક સહભાગીતાથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1,00,000 કરોડ રૂપિયાના લાંબા ગાળાના રોકાણ માટેના સમજૂતી કરાર MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ 2 અને 3, એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય એક MOU ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે. આ MOU અનુસાર પ્રી ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ અને ઇમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. કચ્છ જિલ્લામાં નવી 37 સંયુક્ત શાળાને મંજૂરી અપાઈ છે. આ સાથે અગાઉ મંજૂર થયેલી 11 સહિત કુલ 48 નવી શાળાઓ શરૂ થશે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં આ શાળાઓના હુકમ એનાયત કરાયા હતા. નવી સંયુક્ત શાળાઓમાં ધોરણ 1 થી 12ના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે. રાજુલાના કોવાયાની ઘટના બાદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વધુ તકેદારી રખાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, વન વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો અને ખેતમજૂરોની સુરક્ષા માટે વન વિભાગ સતત કાર્યરત છે. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓની ઓળખ કરી તેમનું લોકેશન સતત ટ્રેસ કરી વિશ્લેષણ બાદ યોગ્ય પગલાં લેવામાં આવે છે.
5: लगातार फॉरेस्ट विभाग करता है कि उसकी जो नेचुरल हैबिटेट है वो कहीं लुप्त न हो, वो कहीं मानव बस्ती में जाकर न जाए खाने की शोध में या पानी की शोध में। उसके लिए नेचुरल जो हैबिटेट है उसको कंटिन्यू मॉनिटर करते हैं, ट्रेस करते हैं, लोकेशन भी ट्रेस करते हैं ताकि वो मानव बस्ती में न जाए।
3: તેમણે સિંહ અને દીપડાના માનવ પર થયેલા તાજેતરના હુમલાઓ અંગે દુઃખ વ્યક્ત કરી સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું આવી ઘટનાઓમાં સરકાર દ્વારા મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત સરકાર અને વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. 12 વર્ષ વિકાસ વિશ્વાસ અને જનકલ્યાણના અંતર્ગત ગીર સોમનાથના કાજલી ગામે અને તલાલાના ઘુસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન અને વિવિધ સેવાઓના લાભો અપાયા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું લાભાર્થી ગોપાલ ચારણીયાએ જણાવ્યું હતું.
6: ઉના તાલુકાના કાજરડી ગામે જનકલ્યાણ શિબિર સમિતિનું આયોજન થયું હતું અને એમાં વિવિધ યોજનાઓનો, સહકારી યોજનાઓનો માહિતી અને લાભ મળેલો છે. તેમાં જેવી કે આરોગ્ય વિભાગની સેવાઓ, આધાર કાર્ડ અપડેટ, કૂપનને લગતી કોઈ પણ કામગીરી, કે કાજરડી ગામના લોકોને તકલીફ ન પડે અને ઉના માટે ધક્કો ન થાય તેના માટેનું આયોજન હતું. તેમાં વિવિધ યોજનાનો લાભ મળેલ છે. જનકલ્યાણ યોજના છે તે મોદી સાહેબના 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તે આયોજન કર્યું હતું. તેમાં યોજનાઓનો લાભ અમને મળેલો છે.
3: અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને પગલે ઓર્થોપેડિક વિભાગના 3 વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધી બરતરફ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગની ફરિયાદને સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ જાળવવાનો સરકારનો સંકલ્પ છે. પ્રફુલ પાનશેરિયાએ વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 23 જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે આગાહી કરી છે.
7: 18 जून के लिए जो गुजरात रीजन है इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अमरेली, महीसागर, अरावली और दाहोद के लिए बोला गया है. बाकी जो दिन है इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान लिया गया है. अधिक
3: રાજ્યના કેટલાક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અરવલ્લીના મેઘરજ, ભિલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના શિવજીપુરા, વાલોઠી, બમરોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. પંચમહાલના ગોધરા શહેર સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી કુલ થઈ હતી. અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા, છાંટા પડ્યા હતા. દરમિયાન વલસાડના મોટી ઢોલ ડુંગરી ગામના લોકોએ સારા વરસાદ માટે અભિનાથ મહાદેવની પરંપરાગત પૂજા કરી હતી. પંચમહાલના શહેરામાં સિમલેટ બેટ ખાતે આજે

0: પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત મોકડ્રીલ યોજાય, જેમાં ચોમાસા દરમિયાન સંભવિત પૂરની સ્થિતિમાં વન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીના સમયે ઝડપી બચાવ કામગીરી માટેની તૈયારી ચકાસવામાં આવી. ક્રિકેટમાં ભારતે લખનૌ ખાતે બીજી વન ડેમાં અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 402 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે ચેન્નઈમાં રમાશે. મહિલા T20 વિશ્વકપમાં ગઈકાલે રાત્રે લીડ્સના હેડિંગલી ખાતે ગ્રુપ એ મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્મૃતિ મંધાનાના 74 અને શેફાલી વર્માના 55 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નેધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રને ઓલઆઉટ થયું. પાટણની રાણીની વાવ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં 4000થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો. મહેસાણા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર SK પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. દરમિયાન ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે યોગ શિબિર યોજાઈ, જેમાં વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં લોકલ ફોર વોકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્ય સરકારની અધિકારીઓને સૂચના. રાજ્યની 224 ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના 3000થી વધુ કર્મચારીઓ માટે બોનસ અને રહેમ ભથ્થા મંજૂર. રાજ્યના માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો અને સરકાર વચ્ચે 1,00,000 કરોડના લાંબા ગાળાના રોકાણ માટેના કરાર. રાજુલાના કોવાયાની ઘટના બાદ સિંહોને માનવ વસવાટ તરફ જતા અટકાવવા વન વિભાગ દ્વારા તકેદારી. અમદાવાદની BJ મેડિકલ કોલેજની રેગિંગની ઘટનામાં 3 વિદ્યાર્થીઓ બરતરફ. અને ક્રિકેટમાં લખનૌ ખાતેની બીજી વન ડેમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવી શ્રેણી જીતી, જ્યારે મહિલા વિશ્વકપમાં ભારતે નેધરલેન્ડને પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
2: સપનો કો હકીકત મેં બદલને કે લિયે सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए AFCAT 2 of 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
3: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37,00,000 घर PM सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
4: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
5: पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
4: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है. दिल्ली के भी पास है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
6: ઓલા ચીમનની વાત સાંભળીને
7: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
6: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: Good morning once again. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય થયો છે શ્રોતા મિત્રોની વાતો અને એમના જ મનપસંદ ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગને માણવાનો કલ્પેશ કંસારા સાથે.

0: હેલો, સુરત એફએમ.
1: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: હર્ષદભાઈ બોલું, બેગમપુરા રાશિરવાડી.
1: બોલો હર્ષદભાઈ, કેમ છો?
0: એકદમ મજામાં. એક સોંગ સાંભળવું જ મારે, જૂનું.
1: કયું?
0: 20 સાલ બાદનું.
1: કયું ગીત?
0: હમ તુમે ઇતના પ્યાર કરેંગે.
1: કોના માટે છે?
0: તમારા મિસિસ માટે.
1: કેટલા વર્ષ થયા તમારા લગ્ન ને?
0: 25.
1: સિલ્વર જ્યુબિલી થઈ ગઈ? ઉજવણી કરી કે નહીં?
0: ના, નહીં કરેલી.
1: કેમ?
0: છોકરાઓ ના પાડેલું. મેરેજ માં હતા ને અમે એટલે.
1: અચ્છા, ઓલરેડી કોઈ પ્રસંગ માં બીઝી હતા એટલે. તે ત્યાં એ પ્રસંગ માં નાનો પ્રસંગ તમારે કરી નાખવો જોઈએ ને.
0: એવું નહીં હતું એટલે.
1: તો પછી આગળ પાછળ પણ ગોઠવી શકાય ને?
0: જોઈએ, 26મો આ રિયા કરીએ.
1: હર્ષદભાઈ, નીતુબેન ની કઈ વાત તમને બહુ ગમે?
0: નીતુબેન ની તો બધી વાત જ બધી ગમે મને. એને કોઈ વાત ને ઇગ્નોર નહીં થાય પાછું. આપને તકલીફ માં પડી જઈએ.
1: આ તો ગમવાની વાત કીધી મેં, ની ગમવાની તો વાત કીધી જ નથી.
0: એ તો બધી વસ્તુ અમને ગમે.
1: હાજી હાજી જ કર્યા કરવાનું એમને.
0: હા, ભોજન પણ કઈ પણ બનાવે, નાસ્તો આરે.
1: હા
0: હા, બધું બરાબર છે.
1: બસ કોઈ ભૂલ કાઢવાની નહીં. મીઠું ઓછું છે?
0: મીઠું તો ઓલરેડી મેં વધારે ખાતો જ નથી. જે જમવાના ભલે જરા જો મોડું હોય તો પણ ચલવી લેવું, પ્રેશર ના લઈને. પછી ઉપરથી હું રાખીને નહીં ખાઉં.
1: વધારે પડી ગયો હોય તો?
0: વધારે પડી ગયો તો પછી હવે રોટલી વધારે લેવી પડે, શાક ઓછું લેવું.
1: બેલેન્સ
0: કવર થઈ જાય, અંદર
1: બેલેન્સ કરી લેવાનું કેમ.
0: હા હા.
1: ચાલો હર્ષદભાઈ, તમારી વાતચીત સાથે હવે ગીત સંભળાવી દઈએ તમારી પસંદગીનું. સાંભળતા રહો સુરત એફએમ.
0: ઓકે, બાય.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: फैंटास्टिक फन फॉर फैमिली।
3: हेलो सूरत एफएम।
4: हाँ जी, सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
3: जी हूँ, मेरा बिन बोलू।
4: केम छो?
3: बस फर्स्ट क्लास सर, आप लोगों के हम तो
4: मजा मजा एकदम।
3: आज हमारो त्योहार छे, आज हमारा वेरायटी बनसे बधी, ने पछी पूजा करवानी।
4: बराबर
3: जी, ने पछी बधा भेगा मळी ने जमीए।
4: केटला जणा परिवार मा भेगा थाओ छो जमती वखते?
3: अत्यारे तो अमे लोको 4 જ મેમ્બર્સ છે, પણ પછી કોઈ બીજાને બોલાવવા હોય તો બોલાવી શકીએ એમ।
4: ત્યારે પછી રસોડું કોના હાથમાં હોય?
3: રસોડું મારા જ હાથમાં હોય સર।
4: એમ ને, પછી તમારા હાથ નીચે કેટલા મદદમાં?
3: મદદમાં હોય ને, જે છોકરીઓ હોય ઘરની એ લોકો હોય મદદમાં।
4: માને છે કે કઈલું તમારું? પણ જે અનુભવ છે એ તો શેર કરવો જ પડે ને?
3: કરવો જ પડે, ચાલે જ નહીં।
4: દિવસ કેવી રીતે સ્પેન્ડ કરો છો તમે?
3: બસ આ રસોઈમાં, ઘરના કામકાજ બધા।
4: કોઈ જૂનો શોખ હજી તમારો ચાલુ છે?
3: જૂના શોખમાં તો ખાસ આ રેડિયો સાંભળવાનું વધારે રહે છે, અને ફરવાનું।
4: મહેંદી કે સીવણ એવું કઈ?
3: હા, સિલાઈ કામ કરું છું સર।
4: તે શીખેલા કે પછી બધું પહેલેથી જ?
3: ના, સિલાઈ કામ શીખી છું।
4: તે એ તમે શીખવ્યું કે નહીં તમારા પરિવારમાં કોઈને?
3: નહીં નહીં, એ લોકોને ઇન્ટરેસ્ટ નથી।
4: ચાલો તો હવે ગીત કયું સાંભળશો આજે? દેખો
3: જો, એક મુલાકાત મેં બાત હી બાત મેં ઉનકા યે મુસ્કુરાના ગજબ હો ગયા।
4: આવી રહ્યું છે આ ગીત આપના માટે, સાંભળતા રહો સુરત એફએમ।
3: થેન્ક યુ।

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz
2: हेलो
3: सूरत एफएम।
2: हाँ जी सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
3: उमेश भाई।
2: क्या थी
3: बात है ना?
2: बोलो उमेश भाई, जनाओ।
3: वो दिवस है तमे वात करवा जा।
2: एवू छे?
3: हाँ।
2: शू काम काज आपनु?
3: आपना जरी काम।
2: बोलो केम याद करे आजे?
3: नहीं नहीं, गीत सांभळवा।
2: कयू?
3: मारा काकी लोग नी फरवाई छे। नु नाम छे साधना बेन
2: जी।
3: काकी नु नाम छे उषा बेन। ए लोग के गीत सांभळवा तो एवा। क्या क्या कर सुनु?
2: कयू गीत?
3: मिलने की तुम कोशिश करना, वादा कभी न करना।
2: वादा तो टूट जाता है।
3: हमारी फैमिली की मर्जी है, भाभी होने बड़ी, हमारी वाइफ, हमारी काकी और जेल अपनी फरमाइश से।
2: तमे वायदाओ बहुत तोड़ता लागो छो।
3: हाँ એ લોકો કાયમ કોલ કરું તો મારા અમારું નામ દેતા નથી, તમે અમારું ગીત મુકાવતા નથી, આજે વાયદો પૂરો કરી દો.
2: પૂરો કર્યો?
3: હા.
2: એટલે આજ પછી ફરિયાદ નહીં આવશે તમારી?
3: હા.
2: બધાની એક જ ફરમાઈશ છે?
3: આમ તો બધી જુદી જુદી છે, બધી ફરમાઈશ તો પૂરી નહીં થાય.
2: કરી વાત છે,
3: બીજી નેક્સ્ટ ટાઈમ કરું.
2: બસ તો હવે એમની પાસે પણ કરાવો ફોન. ચાલો તો ઉમેશભાઈ સંભળાવી દઈએ તમને બધાને જ આ સરસ મજાનું ગીત, સાંભળતા રહો સુરત FM.
3: ઓકે, થેન્ક યુ.

0: સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: ગંડભાઈ જરીવાલા.
0: નમસ્કાર. એકદમ મજામાં.
1: દાન ફોન કર્યો કે નહીં?
0: અધિક મહિનો કેવો રહ્યો તમારો?
1: બહુ સરસ રહ્યો. જેટલી સેવા, જેટલું દાન કરવાનું હતું એટલું કરી દીધું. જોઈને જીવ બાળવાનો.
0: કેમ?
1: સુગર માં શું કહેવાય, મીઠું મીઠું માલપુરા નહીં કહેવાય, દુપાક નહીં કહેવાય, રસ નહીં પીવાય.
0: તે ખાવા માટે થોડો હોય અધિક મહિનો.
1: જમવા જાય તો તાર જોયા કરવું પડે.
0: ઉપવાસ નો પણ એટલો જ મહિમા છે ને? બરાબર ને. તો આ તો પરીક્ષા છે આપણી.
1: આપની પરીક્ષા છે ભાઈ. તમે અડિક કરો, હું કરો, હું મળવાનું તે તો આપને કઈ ખબર જ
0: નથી.
1: હવે આપને ગીત મૂકવાનું છે, તીસરી મંજિલ ઓ હસીના ઝુલફો.
0: શમ્મી કપૂર.
1: શમ્મી કપૂર ના આશિક છે ભાઈ. આપણે શમ્મી કપૂર ના ગાયન બહુ ગમે. ને આ બાજુ ચાલુ માં હવે ધર્મેન્દ્ર, પછી
0: તે પણ જતા રહ્યા.
1: હા, એ પણ બધા ચાલે. આપને જવાનું જ છે બધા.
0: બરાબર. હા, વેલા મોડા બધા જ જવાના.
1: એને જન્મ લીધેલો, તેનું મરણ નિશ્ચિત છે.
0: ચાલો તો તમારી પસંદગીના ગીત સંભળાવી દઈએ. સાંભળતા રહો સુરત એફએમ.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
2: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
4: હું મારી ફરિયામાંથી ગંગોરી બોલું છું।
3: જી બોલો।
4: હા, મારે ગીત સાંભળવું છે નીલકમલ નું। આજા મેં તો ક્યાં મૂકતો તમે?
3: જોઈએ, હવે મેળ પડે તો મૂકી દઈશું, નહીં તો પછી કઈ નઈ, નેક્સ્ટ
4: ટાઈમ ચાલે। બહુ મહેનત થી ફોન લાગે છે, જે કેટલા મહિના થી ફોન કરું છું, તો આજે લાગી ગયો।
3: બોલો, શું ચાલે છે નવાજો? ની
4: કઈ નઈ, આ બેસા છે। અમે મૂકી દેજો હા ગીત, આ નીલકમલ નું કહ્યું।
3: હા હવે મેં કીધું ને, કોશિશ કરાવું।
4: અરે, બે ત્રણ મહિના થી ફોન કરું છું ત્યારે અત્યારે લાગી ગયો છે, તમે મને આ ગીત ચોક્કસ મૂકજો નીલકમલ।
3: તે કેટલા સમય થી તમે સાંભળો છો રેડિયો?
4: રેડિયો બહુ સમય થી, અમારા ઘર વાળા હતા એ તો રેડિયો હાથ માં લઈને ફરતા હતા સાયકલ ઉપર। કેટલા વર્ષ થઈ ગયા, બહુ શોખ એમને તો રેડિયો નો। કારખાને કામ કરીએ તો કામ કરતા કરતા સવારથી આખો દિવસ રેડિયો જ ચાલે।
3: બરાબર,
4: એમાં ટાઈમ થાય અમારા સુરત એસેમ્બલી તો તરત જ ચાલુ થઈ જાય। બોલો, તમે ક્યારે મૂકશો?
3: જોઈએ, હવે મેં કીધું ને, કોશિશ કરીએ।
4: ના, કોશિશ નહીં, તમે મૂકજો, મારો ફોન કરતા એટલે મારો ભાઈ બહુ અપસેટ થઈ જાય, બહુ મહેનત થી ફોન લાગેલો છે।
3: બીજા કોને કોને વાત કરી રાખી છે તમે કે મારો ફોન લાગશે એટલે આ ગીત મુકાવીશ એમ?
4: સાથે કાર્યકરો માટે વાત થાય, અમે કામ કરું છું જરીમાં, ગીત આવ્યું જ નહીં, એ લોકો પણ મને બોલો કે ગીત તમારું આવ્યું નહીં કાકી એમ કે।
3: એવું છે, ચાલો તો બધાને જણાવી દો કે આ વખતે તમારું ગીત તમારી વાતચીત સાથે આવી રહ્યું છે।
4: ત્રણ બોરીઓ કામ કરે છે મારી સાથે, ખુશ થઈ જાય કે કાકી તમે ગીત મુકાવ્યું, એ લોકો બરાબર સાંભળ્યો, અવાજ વધારે કર્યું પણ। એકની નામ સોનલ છે, એકનું નામ વીના છે, એક નામ વીના છે,
3: તમારું ગીત આવવાનું છે, અને પાર્ટી લઈ લો બધા પાસેથી, સાંભળતા રહો સુરત એફએમ।

0: હા, સુરત FM.
1: હાજી, કોણ બોલો?
0: હું રાજેશભાઈ બોલું, હરિનગર બે થી.
1: બોલો રાજેશભાઈ.
0: હા, તમે કોણ?
1: કે
0: કલ્પેશ કંસારા. કલ્પેશ કંસારા ભાઈ, બરાબર. અમારે પ્રેમ રોગ નું ગાયન મુકવાનું.
1: કયું?
0: ટાઈટલ સોંગ નેવું પ્રેમ રોગી.
1: કોણ છે રોગી અહિયાં?
0: એ અમારા છે મિસિસ.
2: કેમ છો કંસેશભાઈ કંસારા?
1: નમસ્કાર. નમસ્કાર.
2: નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.
1: જી જી, બોલો.
2: આજે કે રાધા પુરુષોત્તમ પતી ગયા એટલે હવે પ્રેમ રોગ નું. પુરુષોત્તમ માસ માં અમે કાના નું ગીત મુકાવેલું, યશોમતી મૈયા સે ભોલે નંદ લાલા.
1: અધિક માં ક્યાં જઈ આવ્યા?
2: ના, ઘરમાં કાશી નું પાણી નાયા. ભજન કીર્તન પણ મેં ઘરમાં જ કર્યા છે. કાના ના ભજન બહુ ગાતા આવે ને એટલે ઘરમાં.
1: તો કોણ લાવેલું કાશી ને મથુરા નું પાણી?
2: મારો છોકરો છે ને ક્રિશન.
1: હા,
2: એ પાણી મંગાવેલું હતું પહેલેથી. એને
1: ગયેલું કોણ ત્યાં?
2: એમના ફ્રેન્ડ ગયા હતા.
1: હા હા હા.
2: એટલે ત્યાંથી એમને છે ને પહેલેથી ઇંતજાર કરી દીધેલો કે મારી મમ્મી ને છે ને બહુ શોખ છે. એટલે પછી ઘરમાં જ કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ધામ.
1: વાહ ભાઈ વાહ.
2: ગીત છે ને તે પ્રવીણભાઈ રાણા છે, એમને સાંભળવું હતું. તો એમના હસ્તક નું છે પ્રેમ રોગ. સ્ટોપ માં બધા સાંભળે છે.
1: હા, એમનો ફોન નથી લાગતો?
2: ના, એનો નથી લાગતો. એટલે હોજીભાઈ છે, પછી એક રુદ્રભાઈ બી સાંભળે છે, એમના ફેમિલીઓ સાંભળે. તો મને કહ્યું તું એમને કે મારું ગીત મુકાવજો પ્રેમ રોગ. હવે નિષ્ઠા છે અમારા ઘરમાં, સમજ. મારી બેબી છે, જમાઈ નું નામ સુનિલ કુમાર, છોકરા નું નામ કિશનભાઈ.
1: જમાયડા કે નહી જમાઈ ને?
2: હા, જમાયડા ને. આજે પહેલી વાર તમારી સાથે વાત થઈ એટલે બહુ મજા આવી ગઈ.
1: જી, તો સંભળાવી દઈએ તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા રહો સુરત.
2: મેં હું પ્રેમ રોગી.
1: જી.

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ, शाम जराओ।
2: देव दर्शन थू।
3: तमारी वातो, तमारा आवाज मा
4: नंबर डायल करो एटली ज्वार मा
3: हो बहार के घर मा
4: रहशे सूरत एफएम तमारा दिल मा
3: कॉल करो
0: रेकॉर्डिंग माटे दर रविवारे सवारे 9 થી 1 વાગ્યા दरम्यान
3: 0261-22-36209
0: 0261-22-36209 पर।
2: हेलो सूरत एफएम स्पीकिंग
5: 101.1 MHz।
6: हेलो
7: सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
6: मैं हीलाबेन बोलू छू।
7: क्या थी?
6: अंबिका नगर आंदेसरा। मारा गीत संभाळवू छे प्लेनू।
7: क्यूँ?
6: दीवानू ओ दीदी वारू।
7: ते कोना लगन छे? घर मा कई प्रसंग छे?
6: लगन नथी पण गायन संभाळवू मन थयू। લગન તો દિવાળી પછી છે।
7: કોના?
6: મા છોકરાના।
7: તૈયારી થઈ ગઈ બધી?
6: હા, બધું નોંધાઈ દીધું છે।
7: તે કેટલા માણસ નું રસોડું?
6: 800 માણસ ની રસોઈ છે। પેલ વેલું છે એટલે બધા જ બોલાવવા પડે।
7: હા બરાબર। તે કંકોત્રી?
6: ના એ બાકી છે, જમના એ નહીં ખપાવાય, 2-3 મહિના આગળ ખપાઈ પડે।
7: અને શોપિંગ બધું?
6: શોપિંગ થઈ ગયું, થોડુંક બાકી છે।
7: તમારું થઈ ગયું કે નહીં?
6: હા મારું તો થઈ ગયું છે।
7: બાકી કોનું રહ્યું?
6: હવે આમ છોકરાનું બાકી છે।
7: એની મેળે કરી લે કે પછી તમારે હાજરી આપવી પડે?
6: ના એ લોકો મેળે કરી લે।
7: તમારું કેલું નહીં માને?
6: માને ને તો ભાઈ આજના છોકરાઓ કઈ સાંભળ્યા મારું?
7: હા બરાબર, કપડામાં તો એ લોકો એ લોકોની જ પસંદગી, એ
6: લોકોની ચોઈસ પસંદ કરે લોકો।
7: એ તમારા માટે તમે પસંદગી જાતે કરી કે તમને પણ એને કીધું કે આ લેવું પેલું લેવું?
6: ના એ તો અમે ઘરવાળા ગયેલા ને, મારી પત્રીજી સાથે આવેલી।
7: હા
6: મારી છોકરી નથી મને એટલે મેં પત્રીજી સાથે રહી ગયેલી।
7: બરાબર છે,
6: એટલે એમની પસંદગી લીધું મેં।
7: નોટ બનાવી કે નહીં તમે કોને કોને બોલાવવાના?
6: હા હા હા બધું
7: ચાલો તો હવે તમારી પસંદગીનો ગીત સંભળાવી દઈએ તમને, સાંભળતા રહો સુરત એફએમ।
6: થેન્ક યુ।

0: નમસ્કાર દોસ્તો, આજના ફોનિન કાર્યક્રમમાં આપે જે ગીતો સાંભળ્યા એની વિગતો આ મુજબ છે. પહેલું ગીત 20 સાલ બાદ ફિલ્મનું, ગાયક કલાકારો મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પૌડવાલ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. બીજું ગીત ડ્રીમ ગર્લ ફિલ્મનું, ગાયક કલાકારો મીત બ્રધર્સ, અલ્તમાશ ફરીદી અને પલક મુચ્છલ, સંગીતકાર મીત બ્રધર્સ, ગીતકાર કુમાર. ત્રીજું ગીત દિલ કા ક્યા કસૂર ફિલ્મનું, ગાયક કલાકારો આશા ભોસલે અને કુમાર સાનુ, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર મદન પાલ. ચોથું ગીત તીસરી મંઝિલ ફિલ્મનું, ગાયક કલાકારો આશા ભોસલે અને મોહમ્મદ રફી, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર મજરૂ સુલતાનપુરી. પાંચમું ગીત નીલ કમલ ફિલ્મનું, ગાયક કલાકાર મોહમ્મદ રફી, સંગીતકાર રવિ અને ગીતકાર સાહિર લુધિયાનવી. છઠ્ઠું ગીત પ્રેમ રોગ ફિલ્મનું, ગાયક કલાકાર સુરેશ વાડકર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર સંતોષ આનંદ. અને સાતમું ગીત વિવાહ ફિલ્મનું, ગાયક કલાકારો પામેલા જૈન અને શ્રેયા ઘોષાલ, સંગીતકાર અને ગીતકાર રવિન્દ્ર જૈન. હોપ યુ એન્જોયડ ધ ફોન ઇન પ્રોગ્રામ ટુડે. ફોર મોર એન્ટરટેનમેન્ટ સ્ટે ટ્યુન ટુ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ.
1: કલ્પેશ કંસારા દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
3: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
4: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
3: કદી નહીં રહે તમારાથી દૂર.
4: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
3: હંમેશા તમારી સાથે.
5: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
6: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
2: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આપ સાંભળી રહ્યા છો સુરતી સિઝલર વિશાખા સાથે. મિત્રો, શું તમને ખબર છે કે ફ્રેન્ડશીપમાં આ બે ટી ખૂબ જ મહત્વના છે? ટી એટલે ચાય નહીં, પણ ટી એટલે ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી. આ બંને ટીની આપણે આગળ વાત કરીશું, પણ પહેલાં મ્યુઝિકલ બ્રેક લઈએ અને સાંભળીએ સંજુ મૂવીનું ગીત સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણના અવાજમાં, રોહન રોહનનું સંગીત અને પુનિત શર્માની શબ્દરચના.
7: પ્રાણપ્રિયે

0: સમજે હા
1: બઢિયા
2: મિત્રો, મ્યુઝિકલ બ્રેક પહેલાં આપણે દોસ્તીના ટીની વાત કરી, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી. સામેવાળો વ્યક્તિ આપણી વાતને જરા પણ જજમેન્ટલ થયા વગર સાંભળે, મારા અચિવમેન્ટ્સ માટે મારા કરતાં પણ વધારે ખુશ થશે, અને મારા પ્રોબ્લેમ્સમાં તું સાવ અક્કલ વગરની છે, તારા બદલે હું હોઉં તો હું આમ કરું એમ કહીને સોલ્યુશન બતાવશે. એવો ટ્રસ્ટ અને ખુલ્લા દિલે મનનો ઉભરો કાઢી શકાય એવી ટ્રાન્સપરન્સી. મને એવું લાગે છે કે દોસ્તી નિભાવવા માટે કેટલું મળો છો એના કરતાં કેવું મળો છો એ વધુ અગત્યનું છે. રોજે રોજ ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલવાવાળા મિત્રો કરતાં વર્ષો બાદ મળવા છતાં પણ છૂટા પડતા સમયે હળવાશ અનુભવાય તે જ સાચી મૈત્રી છે, સાચી દોસ્તી છે, ખરું ને? મિત્રો, હું તો મારી દોસ્તી નિભાવી રહી છું ફૂલ ઓન ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી સાથે, તમને સારા સારા ગીતો સંભળાવીને અને નવી નવી માહિતીઓ તમારી સાથે શેર કરીને. તો ચાલો આપણે બધા જ મળીને સાંભળીએ આ સોંગ બિલ્લુ ફિલ્મથી, સુખવિંદર સિંઘ અને સુનિધિ ચૌહાણના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય પ્રીતમ એન્ડ લિરિક્સ ગુલઝાર.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: जो चाहूं एक पल में कर दिखाऊं, मैं जादूगर ऐसा जो किसी से हार ना मानूं।
4: अच्छा तो घुमाइए छड़ी और करिए कुछ ऐसा, मैं घूमूं पूरी दुनिया पर ना हो मेरा रेडियो मुझसे दूर।
3: बस इतनी सी बात, तो निकालिए अपना मोबाइल और जो कहता हूं वो करिए हुजूर।
4: ये लो आ गया मोबाइल हाथ में,
3: एंड्रॉइड या iOS प्लेटफॉर्म से करिए डाउनलोड न्यूज ऑन एयर मोबाइल ऐप। और अब देखिए जादू, सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इंफॉर्मेशन भी।
4: वाह, ये तो कमाल का मोबाइल ऐप है।
3: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
4: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
3: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
5: બદલો બદલો આદત બદલો,
6: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
5: બદલો બદલો આદત બદલો,
7: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ

0: હમણાં જ આપણે સાંભળ્યું ભૂલ ભુલૈયા 3 મૂવીનું સોંગ આદિત્ય રિખારી અને તુલસી કુમારના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય લીજો જ્યોર્જ અને આદિત્ય રિખારી એન્ડ લિરિક્સ કમ્પોઝ બાય આદિત્ય રિખારી.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
0: આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર. મિત્રો, કાલે હું આપણા હિન્દી ફિલ્મોના ગીતો સાંભળી રહી હતી. અચાનક એ ગીતો સાંભળતા મને વિચાર આવ્યો કે અમુક હિન્દી ગીતો એવા છે જેની પહેલી લાઇન સાંભળતા જ મેડિકલ સમજણ મળી જાય. સમજે મારી વાતને? આઈ નો નહીં સમજ્યા હો, આ વિષય પર વાત કરું એ પહેલાં ગીત સાંભળી લઈએ. રાઝી ફિલ્મથી અરિજિત સિંહના અવાજમાં શંકર અહેસાન લોયનું સંગીત અને ગુલઝારની શબ્દરચના.

મિત્રો, મ્યુઝિકલ બ્રેક પહેલાં હું વાત કરી રહી હતી આપણા બોલિવૂડ હિન્દી સોંગ્સ અને તેમની મેડિકલ સમજણ. જેમ કે તમે આ ગીત સાંભળ્યું હશે, જિયા જલે જાન જલે રાતભર ધુઆં ચલે. આ લાઈન સાંભળતા જ તાવ યાદ આવી જાય. પછી તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી, એટલે કે હાર્ટ અટેક. તુજ મે રબ દિખતા હૈ યારા મેં ક્યા કરું. આ લાઈન મોતિયા બિંદુને સૂટ થાય. પછી પેલી લાઈન તો કેમ ભૂલાય, દિલ ધડક ધડક કે કહે રહા હૈ, એટલે બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શન. આમ તો આ વાત કહેવા પાછળનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે આ બધી જ બીમારીઓ આપણા શરીરમાં ઘૂસે એ પહેલાં એક્સરસાઇઝ, યોગ, વોક બધું ચાલુ કરી દેજો. પોતાના શરીરનું ધ્યાન રાખવું એ તો આપણા જ હાથમાં છે, બાકી તો તમારી મરજી. અને હા, તમને પણ આવી કોઈ લાઈન યાદ આવતી હોય તો જરૂરથી વિચારજો. હવે સાંભળીએ આ સોંગ તુમકો ન ભૂલ પાએંગે મૂવીથી અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ્ડ બાય ડબ્બુ મલિક અને લિરિક્સ સલીમ બિજનોરી.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चाले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1।
3: પતા હે, લગભગ પૂરે જર્મની કી જનસંખ્યા કે બરાબર તો સિર્ફ કિસાન ક્રેડિટ કાર્ડ દે ચૂકી હે ભારત સરકાર 8 કરોડ કિસાનો કો। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
4: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
5: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
6: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
5: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
6: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
5: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
7: फैंटास्टिक फन फॉर फैमिली।
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર। મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ છે। પરિવાર અને મિત્રો સાથે પિકનિક પર જવાથી સામાજિકતા અને મજા માણી શકાય છે, સાથે સાથે ઘણા બધા સ્વાદિષ્ટ ખોરાક અને પીણાની પણ મજા કરવામાં આવે છે। પિકનિક પર જવાની શરૂઆત 1800ના દાયકાના મધ્યમાં ફ્રાન્સમાં શરૂ થઈ હોવાનું કહેવાય છે। આમ તો પિકનિક શબ્દ ખરેખર ફ્રેન્ચ છે। આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસની ઉજવણી કરવાની ઘણી રીતો છે। બહાર ખોરાક લઈ જવાની સાથે દિવસ દરમિયાન મનોરંજનનો દિવસ પણ બનાવી શકાય છે। તો પિકનિક પર જવાનું તો બધાને પસંદ હોય જ છે, બધા ઉનાળુ વેકેશનમાં ગયા જ હશો। નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાની મજા કંઈક અલગ જ હોય છે, બરાબર ને? ચાલો આ વાત સાથે સાંભળીએ સત્યા મૂવીનું ગીત, આશા ભોસલે અને સુરેશ વાડકરના અવાજમાં। મ્યુઝિક કમ્પોઝ બાય વિશાલ ભારદ્વાજ એન્ડ લિરિક્સ ગુલઝાર।

0: આ ગીત સાથે સ્તુતિ સિઝલ પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. બરાબર 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર. હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
1: હા, સુરત FM.
0: કોણ બોલો?
1: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
0: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
1: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
0: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
2: સુરત FM.
0: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.

0: સાંભળી, સુકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
5: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
4: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
7: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: इस सभा में, इस कार्यक्रम में आप सभी सुनने वालों का स्वागत है दोस्तों. और आज इस कार्यक्रम में हम आपके लिए लेकर आए हैं मशहूर यानी जाने माने संगीतकार मदन मोहन के संगीतबद्ध किए कुछ फिल्मी गीत. यह है इस कार्यक्रम का पहला गीत, आवाज लता मंगेशकर की, फिल्म का नाम दिल की राहें, गीतकार नक्श लाहिलपुरी.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિએ કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ.
8: સુબહ જરાઓ, શામ જરાઓ,
9: જી દર્શન થુ.
0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત

0: કાર્યક્રમ લમ્હે સાંભળવાનું ચૂકશો નહીં. હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
1: હા, સુરત એફએમ.
0: કોણ બોલો?
1: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
0: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
1: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
0: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
2: સુરત એફએમ.
0: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: જી તો બતાઈએ શ્રોતાઓ, કેસી હૈ આપ લોગ? કેસા ચલ રહા હૈ જિંદગી કા સફર? અચ્છા ચલ રહા હૈ ના? આહા, કભી કભી નાવ હિચકો લેખા જાતી હૈ, હે ના? કોઈ બાત નહીં, યહી તો જિંદગી કા અસલી સફર હૈ. અચ્છા, અગર મેં આપસે પૂછું કે સફર કેસા હોના ચાહીએ તો આપ ક્યા કહેંગે? બિલકુલ, આપ યહી કહેંગે જો મેં કહે રહી હું કે સફર તનાવ મુક્ત હોના ચાહીએ, રોમાંચક હોના ચાહીએ, સુરક્ષિત હોના ચાહીએ, ઓર સાથ મેં એક પ્યારા સા હમ સફર ભી હોના ચાહીએ, તાકી જિંદગી બહોત મજે સે નિકલ જાય. ક્યું, હે ના? બિલકુલ સહી કહા આપને. તો ચલીએ શરૂ કરતે હૈ આજ કા યે સુરીલા સફર, ક્યોંકિ ઇધર હમ હૈ ઓર ઉધર આપ, ઓર મિલકર યે પ્યારા સા સફર હમ આજ તય કરેંગે. તો ચલીએ આજ ચલતે હૈ સમુદ્રી યાત્રા પર, નૌકા વિહાર કરતે હૈ. ડરીએ નહીં, ડરીએ નહીં ભાઈ, આજ કે સમય મેં ભી સમુદ્રી યાત્રા ખાસ તૌર સે આજ કે સમય મેં કાફી સુરક્ષિત ઓર આસાન હો ગઈ હૈ, ઓર યે યાત્રા કરના બહોત રોમાંચક હો જાતા હૈ, એક શાનદાર અનુભવ હમારી જિંદગી સે જુડ જાતા હૈ. નીલા પાણી, તાજી હવા ઓર પ્રકૃતિ કી વિશાલતા કા અહેસાસ હોતા હૈ હમે. બસ થોડા સા માનસિક રૂપ સે હમે મજબૂત હોના પડતા હૈ. તો ચલીએ હો જાતે હૈ તૈયાર ઓર ચલતે હૈ આજ નૌકા વિહાર પર, હે ના? તો આપ હમારા ઇશારા સમજ ગયે કે આજ ઇસ કાર્યક્રમ મેં હમને વહી ગીત ચુને હૈ જો નાવો પર ફિલ્માઈ ગઈ હૈ, ઓર ઇન ગીતો મેં મુખ્ય રૂપ સે રોમાન્સ, આશા યા અપને પ્યાર કી તલાશ જૈસા ભાવ છુપા હૈ. તો જો શ્રોતા હમારે ફેસબુક પેજ સે જુડે હૈ, ઉન્હોને તો અપને વિચાર લિખ દીએ હૈ, ઓર ખુશી કી બાત યે હૈ કી આજ બહોત સારે ગીત આપકી પસંદ ઓર હમારી પસંદ કે મેલ ખા રહે હૈ. હા, ઇસકે લિયે આપ સભી કો બહોત બહોત બધાઈયાં. ઓર જો લોગ હમસે જુડના ચાહતે હૈ, ફેસબુક પેજ સે જુડના ચાહતે હૈ, હમારે પરિવાર મેં શામિલ હોના ચાહતે હૈ, વો www.facebook.com/vbsmumbai પર જાકર અપની વાત હમે લિખ સકતે હૈ. તો ચલીએ શરૂ કરતે હૈ આજ કા યે નૌકા વિહાર.

0: लता मंगई। आकाशवाणी समाचार, मकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मू मध्यप्रदेशनी 5 दिवसनी मुलाकाते इंदौर पहोंच्या। અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે। રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા। સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી। અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1થી જીત મેળવી। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા। દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો।
1: पेस्टिसाइड हम लगाते हैं, जमीन को बंजर कर लेते हैं और उसी जमीन से उगा हुआ अनाज हम खाते हैं तो तरह तरह के बीमार होता है। प्राकृतिक खेती करना शरीर के लिए अच्छा होता है, शरीर केवल नहीं, शरीर मन आध्यात्मिकता हर दिशा के लिए अच्छा होता है।
0: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે। તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે। બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સામુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે। 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે। સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે। સાંભળીએ આ અંગેનો એક અહેવાલ।
2: 14 સૂત્રીય સમજૌતે મેં લેબનાન સહિત સભી ક્ષેત્રો મેં સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ। ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ। સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા। વહી ઈરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડબ્લ્યુ મધ્ય સે ગુઝરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા। समाचार कक्ष से आनंद पाठक।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા। ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે। તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે। અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા। પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે। પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનવાની શક્યતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કરશે। પ્રસ્તાવિત એક્સ્ટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે। આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સ્ટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સટ્રુટેડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટસ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન, ઓટો પાર્ટસ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ છે. એરપોર્ટે બે દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને UAE સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટિવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદક દ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી. અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: दादा मांझी पानी के सुर से सुर मिलाकर पूरी कायनात को जैसे संगीत से भर देता है। बहुत सुंदर क्लासिक लिखी है आपने इबारत। वहीं एक श्रोता लिखते हैं कि रामायण में जब भगवान श्री राम जी केवट की नाव में जाते हैं तो पहले माता सीता जी को हाथ पकड़कर नाव में चढ़ाते हैं, यानी कि कोई भी यात्रा हो धर्म पत्नी को आगे रखकर उसके बिना यात्रा पूरी नहीं होती है। वहीं एक श्रोता लिखते हैं कि आज की जो इबारत है आध्यात्मिक चौखट पर लाने का एक अच्छा प्रयास किया गया है और इस भव सागर में विभिन्न प्रकार के भव जंजाल रूपी उर्मियों से ही हिचकोले खाती जीवन रूपी नैया को पार लगाने हेतु कुशल ही नहीं अपितु चतुर सेवक केवट जैसे मल्लाह की अपेक्षा की गई है। ये हर एक के हिचकोले खाती जीवन रूपी नैया को पार करते रहने का बहुत ही सरल उपाय है, किंतु इस दर तक भी कितने पहुंच पाते हैं और वो भी जबकि हम केवल इतने शब्दों के बीच जीवन नैया पे ही उलझे रहेंगे, फिर मल्लाह के गुण और अवगुणों पर कैसे पहुंच पाएंगे। अरे भाई, इसके लिए हमें कुशल ही नहीं अपितु चतुर नाविक भी तो बनना पड़ेगा। बहुत सुंदर इबारत लिख रहे हैं हमारे श्रोता, हमें तो पढ़कर बड़ा मजा आ रहा है। एक श्रोता लिखते हैं कि नैया जब पानी पर उतरती है तो लहरों से समझौता नहीं करती, उनसे रिश्ता बना लेती है, शायद इसलिए वो हर मुश्किल सफर को आसान बना देती।

0: हॉकी में भारत ने आज न्यूजीलैंड में आयोजित एफआईएच महिला नेशंस कप में उरुग्वे को 3-2 से हरा दिया। भारत ने पूल ए में शीर्ष स्थान हासिल कर सेमीफाइनल में प्रवेश किया। सेमीफाइनल में भारत का मुकाबला 20 जून को चिली और कोरिया के बीच होने वाले मैच के विजेता से होगा। और फीफा फुटबॉल विश्व कप में कोलंबिया ने आज सुबह उज्बेकिस्तान को 3-1 से पराजित कर दिया। इससे पहले घाना ने पनामा पर 1-0 की रोमांचक जीत दर्ज की और इंग्लैंड ने क्रोएशिया पर 4-2 की जीत के साथ अपने अभियान की शुरुआत की। आज रात ग्रुप ए में चेक गणराज्य का मुकाबला दक्षिण अफ्रीका से होगा। दूसरे मुकाबले में मैक्सिको और दक्षिण कोरिया आमने सामने होंगे। घरेलू शेयर बाजारों में आज मामूली बढ़त देखी गई। समाचार तैयार किए जाने तक सेंसेक्स 158 अंक बढ़कर 77,314 पर और निफ्टी 41 अंक बढ़कर 24,127 पर कारोबार कर रहा था। अब जानकारी मौसम की। मौसम विभाग ने कहा है कि अगले 4 से 5 दिनों तक तेलंगाना, ओडिशा, झारखंड, बिहार और छत्तीसगढ़ के कुछ हिस्सों में दक्षिण पश्चिम मानसून के आगे बढ़ने के लिए परिस्थितियां अनुकूल बनी हुई हैं। विभाग ने असम, मेघालय, सिक्किम और पश्चिम बंगाल के तराई क्षेत्रों में अगले 4 दिनों तक तेज वर्षा जारी रहने की संभावना व्यक्त की है। अरुणाचल प्रदेश, बिहार, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, ओडिशा, तमिलनाडु, पुदुचेरी और कराईकाल में अगले 2 दिनों में मूसलाधार वर्षा हो सकती है। दिल्ली, पंजाब, हिमाचल प्रदेश, छत्तीसगढ़, हरियाणा, चंडीगढ़, मध्य प्रदेश, मराठवाड़ा, ओडिशा और उत्तरी कर्नाटक के आंतरिक हिस्सों में सोमवार तक गरज के साथ आंधी की आशंका है। अब अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी पेरिस में फ्रांस के प्रमुख कारोबारियों के साथ उच्च स्तरीय बैठकें कर रहे हैं। प्रधानमंत्री विवाटेक शिखर सम्मेलन में भी भाग लेंगे। केंद्र सरकार वित्त वर्ष 2026-27 में ग्रामीण क्षेत्रों में 18,900 करोड़ रुपए की लागत से 26,000 किलोमीटर से अधिक सड़कों का निर्माण करेगी। कलकत्ता उच्च न्यायालय ने पश्चिम बंगाल विधानसभा अध्यक्ष द्वारा ऋतव्रत बनर्जी को विपक्ष का नेता नियुक्त करने के फैसले पर रोक लगाने से इंकार किया। अमेरिका और ईरान के बीच संघर्ष विराम समझौता लागू, शांति वार्ता के लिए 60 दिन की समय सीमा तय। और भारत ने हॉकी एफआईएच महिला नेशंस कप में उरुग्वे को 3-2 से हराकर सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। રાજ્યમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષની ઉજવણી થઈ રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે સરકારની યોજનાઓની સફળતા અંગે જણાવ્યું હતું। આ સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું। તેમજ નાગરિકોએ એક જ સ્થળે ઉભા કરાયેલા સ્ટોલ પરથી સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો। જામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું। જામનગરના લેઉવા પટેલ સમાજ હોલ ખાતે શ્રીમતી જાડેજાએ ખેડૂતોની ચિંતા કરતી સરકાર પ્રાકૃતિક ખેતી જેવા સુધારાત્મક અભિગમ સાથે આર્થિક સ્થિરતા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને લાંબા ગાળાની આવક સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું। તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણનો કાર્યક્રમ રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો। તેમાં કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ અપાયા હતા। પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। રણોત્સવ, સફેદ રણ, કચ્છી સંસ્કૃતિ, હસ્તકલા અને ઐતિહાસિક ધરોહર દેશ વિદેશના લાખો પ્રવાસીઓને આકર્ષે છે, જેના કારણે સ્થાનિક લોકો માટે આવક અને રોજગારીના નવા માર્ગ ખુલ્યા છે। આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ પજવણીની ફરિયાદને ગંભીરતાથી લઈ આ મામલે નિયામકને જરૂરી સૂચનાઓ આપી સત્તા

0: ની અધ્યક્ષતામાં થનારી રાજ્યકક્ષાની ઉજવણીમાં 4,000થી વધુ નાગરિક સહભાગી થશે તેમજ 17 મહાનગરપાલિકા 33 જિલ્લાના તમામ તાલુકા નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ કરાશે.
1: વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જગ્યા પર કરવામાં આવશે. યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે. 21મી જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે. 17 મહાનગરપાલિકામાં 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
0: ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાય તેમાં યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂતે, ગિફ્ટ સિટીના વહીવટી સંચાલક સંજય કોલે, પૂર્વ મંત્રી બ્રિજેશ મિરજા સહિતના લોકોને યોગાભ્યાસ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓની પસંદગી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલી આ તમામ શાળાઓને પ્રમાણપત્ર અને પ્રવૃત્તિઓને જાળવી રાખવા 1,00,000 રૂપિયાનું ભંડોળ અપાશે તેમ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર જે રણજીત કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEPના સફળ 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ શરૂ કરાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન બુથ સ્તરના અધિકારી BLO ઘરે ઘરે જઈને મતદારોને જરૂરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે અને નોંધણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૂંટણીતંત્ર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સહાય કેન્દ્રો શરૂ કરાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે પહેલીવાર અંગદાન કરાયું. 25 વર્ષના પરણિત મહિલાના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળશે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખે વધુ માહિતી આપી હતી.
2: અંગદાન એક મહાદાન છે. એક વ્યક્તિ જો અંગદાન કરે તો 8 લોકોના જીવ બચાવી શકે છે. તો અત્યારે આ જે બહેનના સગાઓએ જે નિર્ણય લીધો છે, સહમતિ આપી છે, એના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને સમાજમાં એ એક ઉદાહરણરૂપ છે કે બીજા લોકો બી એવી રીતે જો અંગદાનની શપથ લે તો બહુ બધા લોકોની જે લોકોને જરૂરિયાત હોય એ સારી રીતે જિંદગી જીવી શકે છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: Fantastic fun for family.
4: 101.1 MHz.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
5: બધું મિક્સ થોડી કરાય.
6: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
7: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
9: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની. અને ગગનામ

0: વધતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
2: સુબહ જલાઓ શામ જલાઓ
3: દેવ દર્શન થુ.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
4: બસ એવું જ કચરાનું છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: इस गाने के साथ ही आज का सदाबहार नगमे कार्यक्रम अब समाप्त होता है।
1: ઓલા જીવનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. આ આકાશવાણી છે ને આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત FM.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: આઈએ સુને કાર્યક્રમ હલ્લો ફરમાઈશ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: रखने पर बल दिया। उपराष्ट्रपति और दिल्ली विश्वविद्यालय के कुलपति सीपी राधाकृष्णन ने नशा मुक्त परिसर अभियान के अंतर्गत दिल्ली विश्वविद्यालय की महत्वपूर्ण प्रगति की सराहना की है। विश्वविद्यालय के 53,000 से अधिक छात्रों ने देश को नशा मुक्त बनाने की प्रतिज्ञा ली है। बम्बई शेयर बाजार का संवेदी सूचकांक में आज लगातार पांचवें दिन बढ़त के साथ बंद हुए। सेंसेक्स 254 अंक बढ़कर 77,410 पर और निफ्टी 82 अंक बढ़कर 24,168 पर दर्ज हुआ। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आप सामने रहा छो विविध भारती नु सूरत केंद्र 101.1 FM पर। સાંજના 6:05 નો સમય થયો છે। આજની આ સોહામણી સાંજે હું આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરી લાવી છું આપનો મનગમતો કાર્યક્રમ ગુજરા હુઆ જમાન। મિત્રો, પેઢી બદલાય, યુગ બદલાય, પરંતુ જીવનના સત્યો બદલાતા નથી। તેથી જ જીવનના સત્યોનું આલેખન જે રચનાઓમાં હોય છે એ રચનાઓ પણ અમર થઈ જાય છે। સર્જન પણ એક શાશ્વત સત્ય છે। દિલથી થતું સર્જન, વૈવિધ્યસભર સર્જન અને પ્રયોગાત્મક સર્જન હંમેશા જ તરોતાજા રહે છે। હિન્દી ફિલ્મ જગતમાં ગીતકાર ગુલઝારે જીવનના સત્યોને ઉજાગર કરતી ઘણી કાવ્યાત્મક અને પ્રયોગાત્મક રચનાઓ આપી છે। તો આ રચનાઓને વૈવિધ્ય અને પ્રયોગાત્મક સંગીત સર્જન સાથે સંગીતકાર આરડી બર્મને જીવંત કરી છે। આજે ગુલઝાર અને પંચમ યાને આરડી બર્મનની કેટલીક અમર રચનાઓ માણવી છે, તો થઈ જાઓ તૈયાર, કેમ કે આવનારી દરેક પળ વીતી જશે એ અફર સત્ય છે।

ફિલ્મ ગોલમાલના આ ગીતને સ્વર આપ્યો કિશોર કુમારે. આર ડી બર્મનનું સંગીત, ગીતકાર ગુલઝાર. વહેતી ધારાના બે કિનારાને ક્યાંય મળતા જોયા છે? નહીં ને. ફિલ્મ ખુશ્બુમાં તો ગુલઝારે વહેતી ધારાને જ નાવિકનો કિનારો કહ્યો છે. ડૂબતાને જેમ તરી જવા માટે એક તરણું બસ થઈ પડે છે, તે જ રીતે ધારામાં વહી જતા અનેક કિનારાઓમાંથી સહારો બની કોઈ એક કિનારો જો મજધારે આવી મળે તો તે જીવન નૈયાના ખેવનહારને માટે તો અછો અછો થઈ પડે છે. ગુલઝારની આ સુંદર વાતને આર ડી બર્મને વહેતી ધારા જેવા સંગીતથી સજાવ્યું છે અને ગીતના ભાવને હુબહુ જીવંત કરતો સ્વર આપ્યો છે કિશોર કુમારે.

0: અહીં લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી મળીશું. કાર્યક્રમ ગુજરા હુઆ જમાના.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિએ કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ.
7: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
8: તમારી વાતો તમારા અવાજમાં,
9: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
8: હો બહાર કે ઘરમાં,
9: રહેશે સુરત FM તમારા દિલમાં.
8: કોલ કરો
6: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
8: 0261-22-36209
6: 0261-22-36209 પર.
10: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
11: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી. 101.1 MHz સુરત FM.
0: ઓછા શબ્દોમાં અને ક્યાંક જરૂર પડે ઉપમાઓની મદદથી કહેવાય તે કવિતા. આંખો પણ શબ્દો વગર કઈ કેટલી વાતો કહી દેતી હોય છે ને. સુખ, દુઃખ, સ્વપ્ન, આવા શબ્દોનો ઉપયોગ કર્યા વગર માત્ર આંખ અને એની વાર્તાની વાત ગીતકાર ગુલઝારે ફિલ્મ માસૂમમાં અદ્ભુત રીતે કરી છે. જેને કદી પૂરી ન થાય બસ સાંભળ્યા જ કરીએ એવી વાર્તા શૈલી જેવા સંગીતમાં ઢાળીને આરડી બર્મને પણ કમાલ કરી છે. આરતી મુખીજરનો સ્વર.

મિત્રો, સોનામાં સુગંધ ભળે તો સુંદરતા સાથે માદકતાનો અહેસાસ થાય. શબ્દ અને સૂરને પણ જ્યારે સ્વર મળે ને ત્યારે એ બંને થનગની ઉઠે છે. ગુલઝાર પંચમની શબ્દ સૂરની જોડીને અનેક ગાયકોનો સ્વર મળ્યો છે, એમાંનું જ એક વિશેષ નામ એટલે આશા ભોસલે. આશાજીનો સ્વર એટલે ગુલઝારના સોનેરી ભાવોમાં ભળતી માદકતા, જેને સંગીત દ્વારા વધુ મધુર બનાવી આરડી પરમને. આ ત્રિપીટુનું ફિલ્મ નરમ ગરમનું ગીત માણીએ.

0: ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં લઈએ એક વિરામ અને જાણી લઈએ આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.
1: વિવિધ ભારતી સે બોલ રહી હૈ, આઈએ જાનતે હૈ આજ ઓર કલ પ્રસારિત હોને વાલે મુખ્ય કાર્યક્રમો કા ઝરોખા. આપસી કુછ હી પલો મે યાની 6:35 પર સુનિયે સંધ્યા રંજન, 6:45 પર સુનિયે સંગીત સરિતા મી શ્રંખલા, વાયલિન કા વહિંગમ સંસાર, કલાકાર હૈ વાયલિન વાદક પંડિત એસ એલ કંડારા, પ્રસ્તુતિ હૈ મનીષા જૈન કી. 7 સુનિયે જયમાલા કાર્યક્રમ, 7:45 પર સુનિયે ઇન્દ્રધનુષ મે ઇનસે મિલિયે, વિગ મેકર અનવર પાવસ્કર સે બાતચીત, પ્રસ્તુતકર્તા ઝુબેર ખાન. 8 સુનિયે હવા મહેલ મે હાસ્ય નાટિકા મશીન કા ચક્કર, લેખન હૈ શાંતિ સ્વરૂપ પ્રધાન કા, નિર્દેશન હૈ વિનોદ રસ્તોગી કા. 8:15 પર સુનિયે રાત્રિ ચિત્રલોક, 9 આપકે લીએ, 9:30 પર આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત હોગા સંગીતકાર દાન સિંહ પર, પ્રસ્તુતિ રમેશ ગોખલે કી. 10 સુનિયે છાયા ગીત, આલેખ ઓર સ્વર હૈ નેહા અગરકર દેસાઈ કા, પ્રસ્તુતિ રાઘવેન્દ્ર નેગી કી. 10:30 પર સુનિયે ઢલતી જાય રાત. 6:05 પર સુનિયે વંદન વાર. 6:35 પર સુનિયે શ્રી રામચરિત માનસ પાઠ કા ભાગ 224. 6:45 પર સંગીત સરિતા મેં સુનેંગે આપ શ્રંખલા વાયલિન કા વહિંગમ સંસાર, ઇસ શ્રંખલા કા દૂસરા ભાગ, કલાકાર હૈ વાયલિન વાદક પંડિત એસ એલ કંડારા, પ્રસ્તુતિ હૈ મનીષા જૈન કી. 7 સુનિયે ભૂલે બિસરે ગીત, 7:30 પર હમ હૈ રાહી પ્યાર કે, 8:15 પર સુનિયે વંદે માતરમ એક જયઘોષ, લેખન હૈ મિલિંદ સબનીસ કા, પ્રસ્તુતિ અનુશ્રી પાઠક કે, સુનિયે ઇસ કાર્યક્રમ કા 33વા ભાગ. 8:30 પર સુનિયે ચિત્રલોક, 9:30 પર આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત હોગા અભિનેતા મિથુન ચક્રવર્તી પર, ઇસ કાર્યક્રમ કા પુનઃ પ્રસારણ આપ સુનેંગે કલ રાત 9:30 પર. 10 સુનિયે હેલો ફરમાઈશ, 11 રંગ તરંગ કાર્યક્રમ. 12:05 પર સુનિયે યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, 2:30 પર સદા બહાર નગમે, દોપહેર 3 કલ આપ સુનેંગે હેલો સહેલી, સંવાદન હૈ ચંચલ વર્મા કા, પ્રસ્તુતિ અનુશ્રી પાઠક કી. 4 પિટારા મેં સુનિયે ગીતો ભરી કહાની, કહાની હૈ મેરી મકાન માલકિન, કહાની લેખન વાચન સ્વર રેણુ ચતુર્વેદી કા, સંપાદન સહાયક હૈ આકાંક્ષા સિંહ, પ્રસ્તુતિ રમેશ ગોખલે. 5:30 પર તરાને નયે પુરાને, 6:35 પર સંધ્યા રંજન, 7 જયમાલા, 7:45 પર ઇન્દ્રધનુષ, 8 આપ સુનેંગે હવા મહેલ મેં ઝલકી.

0: લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી માણીશું કાર્યક્રમ ગુજરાત હોવા જમાના.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
6: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ.
7: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
7: સ્વાગત છે મિત્રો. યૌવન એટલે તો સ્નેહ અને સ્વપ્ન પ્રદેશમાં વિહરવાનો સમય. આવી સ્નેહ અને સ્વપ્નની વાત ગીતકાર ગુલઝાર કરે ત્યારે જીવનની હકીકતો અને જરૂરિયાતો તરફ અંગુલી નિર્દેશ પણ કરે અને સાહિત્યિક શબ્દોના વાઘા પહેરાવી એને લાડ પણ લડાવે. એમાં પણ જ્યારે આરડી બર્મનનું સંગીત ભળે ત્યારે એ શબ્દો દીપી ઉઠે. અને લતાજી તેમજ ભૂપિંદરના સ્વરમાં તો આ સ્વપ્નિલ જીવન આપણી આંખો સામે ખડુશ થઈ જાય.

આ ગીત સાથે જ ગુજરા હુઆ ઝમાના કાર્યક્રમ પૂરો થાય છે. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ જય માલા.

0: વિરોધી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર વિગતવાર ચર્ચા કરી. ગૃહમંત્રીએ ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને બંને દેશોના લોકોને દ્વિપક્ષીય સંબંધોનો લાભ મળે તે માટે સુનિશ્ચિત કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં હજ સમીક્ષા બેઠક 2027ની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી રિજિજુએ હજ 2026ને ભારતના ઇતિહાસમાં સૌથી સફળ હજ ગણાવ્યું. મંત્રીએ કહ્યું કે ભારતને હજ 2026 માટે સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલય તરફથી 2 લબેતુમ એવોર્ડ મળ્યા છે. તેમણે નોંધ્યું કે સરકાર હજ 2027 માટે ટૂંક સમયમાં નવી હજ નીતિની જાહેરાત કરશે. મંત્રીએ ભાર મૂક્યો કે હજ 2027 આ વર્ષ કરતાં વધુ સારી રહેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. બેઠક દરમિયાન મંત્રીએ પરીક્ષા પ્રક્રિયામાં પ્રમાણિકતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને પુનઃ પરીક્ષાના મુક્ત અને ન્યાયી સંચાલન માટે તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓને શાંત રહેવા અને નીટ યુજી 2026ની પરીક્ષા માત્ર 3 દિવસ દૂર હોવાથી તેમની તૈયારી પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરતો સંદેશ જાહેર કર્યો છે. એજન્સીએ કહ્યું કે ઉમેદવારોએ આખું વર્ષ સખત મહેનત કરી છે અને હવે તેઓએ પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરીક્ષા એજન્સીએ વિદ્યાર્થીઓને પણ ખાતરી આપી હતી કે સલામત, ન્યાયી અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એનટીએએ જણાવ્યું હતું કે પ્રમાણિક વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે છેતરપિંડી અથવા ગેરરીતિના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરાશે. એજન્સીએ કહ્યું કે માનસ હેલ્પલાઇન 144116 પર માનસિક સ્વાસ્થ્ય સહાય ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY અને સંબંધિત ગ્રામીણ જોડાણ પહેલ હેઠળ ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 18,900 કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ માર્ગ જોડાણ પરિયોજનાની પ્રગતિનું મૂલ્યાંકન કરવા ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સચિવે બાકી રહેલા બધા બિનજોડાણવાળા રહેઠાણોને છેલ્લા માઇલ સુધી જોડાણ પૂરું પાડવા પર ખાસ ભાર મૂક્યો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસા વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભારતની મીનાક્ષી હુંડા આજે ચીનના ગુયાંગમાં વર્લ્ડ બોક્સિંગ કપ 2026ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. મીનાક્ષીએ મહિલાઓના 51 કિલોગ્રામ ઓફ 16 મુકાબલામાં પોલેન્ડની નતાલિયા કુઝવેકા સામે 5-0થી વિજય મેળવ્યો. 4 ભારતીય બોક્સર આવતીકાલે ક્વાર્ટર ફાઇનલમાં રમશે. દરમિયાન મહિલાઓમાં 48 કિલોગ્રામ વર્ગમાં જ્યોતિ અને 85 કિલોગ્રામ વર્ગમાં જુગનુ સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં વિવાટેક 2026 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં પરંપરાગત અભિગમો નિષ્ફળ જાય છે ત્યાં નવીનતા ઉકેલો પૂરા પાડી શકે છે. પ્રધાનમંત્રીએ આજે પેરિસમાં ફ્રેન્ચ ઉદ્યોગના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી. 52 ભારતીય સંસ્થાઓએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સ્થાન મેળવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યુજી પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં 26,000 કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરશે અને ભારતની મીનાક્ષી હુડા વિશ્વ બોક્સિંગ કપ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: स्टूडियो में रात में काम कर रहे हैं और मैं समझ नहीं पा रहा हूं कि मुझे क्या लिखना है. मुल्क के सभी गाने थे मुश्किल क्योंकि वो फिल्म ही ऐसी थी और सिचुएशन ही सब ऐसी थी.
2: 23 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવરજવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ગાંધીનગરના માણસા તાલુકામાં આગામી 21 જૂને રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી

0: હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં વિશિષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. તેમાં 4,000થી વધુ લોકો ભાગ લેશે. આ ઉપરાંત આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ હેઠળ રાજ્યભરની શાળાઓ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળી કુલ 24,000 જેટલા કાર્યક્રમ યોજાશે.
1: સત્તર મહાનગરપાલિકામાં 33 જિલ્લાઓના તમામ તાલુકા નગરપાલિકાઓમાં ગામોમાં એક સાથે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓ હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, ખેડૂતો હોય, આ તમામ લોકો માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરમાં વિશાળ યોગ શિબિર યોજાઈ ગઈ. તેમાં અનુભવી યોગ નિષ્ણાતોએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પણ સંકલ્પ કર્યો હતો. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી લઈ આવતું માલવાહક જહાજ દિશા આવતીકાલે સવારે ભરૂચના દહેજ બંદર પર પહોંચે તેવી શક્યતા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ કહ્યું હતું કે ગત 15 તારીખે હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી આ જહાજ સુરક્ષિત રીતે પસાર થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ રાજકોટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી હતી. અતિથિગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આર્થિક રીતે નબળા, વંચિત, વૃદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક તથા આર્થિક સહયોગ મળે તેમજ તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તેવા પ્રયાસને વધુ સક્રિય બનાવવા પર ભાર આપ્યો.
2: જનધન યોજના હૈ, આવાસ યોજના હૈ, આયુષ્માન ભારત યોજના હૈ, ઇસી તરહ અનેક યોજનાઓ કા ફાયદા લોગોં કો હો રહા હૈ ઔર હમારા લક્ષ્ય હૈ કે ભાઈ દેશ કે હર આદમી કો ન્યાય મિલના ચાહીએ. કમ સે કમ 25 કરોડ લોગ ગરીબ રેખા કે ઉપર 10 સાલોં મે આયે હૈ ઔર દેશ ઇકોનોમી નંબર 4 પર આઈ હૈ.
0: આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેડિયાએ રેગિંગ, પજવણી જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી પાનસેડિયાએ ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના પણ આદેશ આપ્યા છે તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના 2 વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા 1 વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરાયાની ફરિયાદ થઈ હતી. આ મામલે શ્રી પાનસેડિયાએ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટીને તાત્કાલિક વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું જ્યારે અન્ય 3 સ્થળ પર નિર્માણાધીન છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવા તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને શૂન્ય અકસ્માતના લક્ષ્યને હાંસલ કરવા હેતુસર આ પહેલ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમદાવાદના ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર SIR ખાતે તૈયાર થતા તાતા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી. તેમણે બાંધકામ અને ટેકનિકલ માળખાની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ પ્લાન્ટ ક્યારે કાર્યરત થશે તેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત સેમીકન્ડક્ટર પ્લાન્ટની વ્યવસ્થાપન ટુકડી અને ઇજનેરો સાથે ઉચ્ચ સ્તરની બેઠકમાં શ્રી મોઢવાડિયાએ આ પ્લાન્ટ દેશભરમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદમાં 1-15 જૂન સુધીમાં મહાનગરપાલિકા દ્વારા 1027 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી. દરમિયાન 409 નમૂના લેવાયા, તેમાંથી 27 નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. આ કાર્યવાહી દરમિયાન 3 ખાદ્ય એકમો સીલ પણ કરાયા, તેમજ 2089 કિલોથી વધુ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાનું મહાનગરપાલિકાના પ્રભારી અધિક MOH ડોક્ટર તેજસ શાહે જણાવ્યું.
3: શહેરની ફૂડની ગુણવત્તા સુધરે એ માટે QR કોડ સિસ્ટમ સ્ટ્રીટ વેન્ડરો માટે દાખલ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 10,000 થી વધુ ફૂડ વેન્ડરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા એ યોજના પણ બનાવવામાં આવી છે કે જે લોકો ના સારામાં સારા રેટિંગ હોય એમને બિરદાવવામાં આવે. જે ઈસમો કે જે લોકો QR કોડ માટે રજીસ્ટ્રેશન થઈ ગયા છે પરંતુ QR કોડ પ્રદર્શિત નથી કરતા, એ લોકોની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કોર્પોરેશનના એસેટ વિભાગ દ્વારા કરવામાં આવશે.
0: રાજ્યમાં આગામી 24 તારીખ સુધી કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આવતીકાલે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
4: 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही अगले 3 दिन तक, और जो आगे बारिश की स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज्यादा डिस्ट्रिक्ट में, उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात होने का संभावना है.
0: દરમિયાન જામનગર અને ભાવનગરમાં આજે અમીછાટણા થતાં શહેરીજનોમાં ગરમીમાંથી રાહત મળી છે, તો દ્વારકાના રાવલ પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ થયો, જ્યારે મહીસાગરના બાલાસિનોર, લુણાવાડા, ખાનપુર અને કડાણામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો, તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ છે. આ ઉપરાંત તાપીના ડોલવણ અને વાલોડ તાલુકામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. વિસનગર તાલુકાના કાંસા ગામના રહેવાસી તક્ષ પટેલે નેપાળમાં રમાયેલી નેપાળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં લાંબી કૂદમાં સુવર્ણ અને 100 મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો હતો, જ્યારે હરિદ્વારમાં ભારતીય રાષ્ટ્રીય રમતગમત સત્તામંડળ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં 100 મીટરની દોડમાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે બોટાદ, મહેસાણા અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ, પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયા. તેમાં તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં પ્રાકૃતિક ખેતી પર પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સુશ્રી જાડેજાએ કહ્યું હતું કે જામનગરમાં અત્યાર સુધી 9,000થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાંધીનગરના માણસા તાલુકામાં ઉજવાશે. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસ કરવા આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાનો આદેશ. એશિયાટિક સિંહોની સુરક્ષિત અવર જવર માટે ઢસા રાજુલા રેલખંડ ખાતે દેશના પહેલા અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને મહેસાણાના ખેલાડી તક્ષ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીયે.

0: વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અત્યારે રાત્રિના 11:10 નો સમય થયો છે. આ સમય છે આ પ્રસારણ સભાને અહીં જ પૂર્ણ કરવાનો. આવતીકાલે સવારે 5:55 ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરીને. શુભરાત્રી, જય હિન્દ.